કોઈ કેવી પૂજો મત કોઈ કેતી કમી છે ભજે પૂજે ને કે ખાલે ઈચ્છા કર્મ કરે શકો જાણજો સાંજો પચત સમય માનજો